છે ઉપદેશ ગુરુ ગુર એકો વેશ અનેક બાબા જય કર કરતે કીર્ત હોય હો કર રાખ વડાઈ તોય રહાઓ ઋતુએ ચસ્યા ઘડિયા પહેરા ફિત્તી વારી માઓવા સૂરજ એકો રુત અનેક નાનક કરતે કે તે વેશ રાગ તના શ્રી મહેલા પહેલા ગગન મેં થાલ રવ ચંદ દીપક બને તારકા મંડલ જનક મોતી ધૂપ મલ્યાન લો પવન ચવરો કરે સગલ બન રાય ફૂલ અંત જ્યોતિ કેસી આરતી હોય પવ ખંડના તેરી આરતી અનહતા શબ્દ વાજંત વેરી રહાઓ સહસ તવ નૈન નન નૈન હૈ તોય કહો સહસ મૂરત નન્ના એક તોહી સહસ પદ વિમલ નન એક પદ ગંધ બિન સહસ તવ ગંધ ઇવ ચલત મોહી સબ મે જ્યોત જ્યોત હૈ સોય તિસ દે ચાનણ સબ મે ચાનણ હોય ગુર સાખી જ્યોત પ્રગટ હોય જ્યોત ઇસ ભાવે સો આરતી હોય હર ચરણ કવલ મકરંદ લોભિત મનો અન દિનો મોહે આઈ પ્યાસા કૃપા જલ દે નાનક સારંગ કો હોય જાતે તેરે